0: કોઈ સોચ નો ભી વિકસિત હોવાનું સુ પહેલે સીમિત કરી દીધું ગયું. તો જે સોચ સીમિત હોય ગઈ ની તો એ જગા માથે હું કોઈ ચીજ અચ્છી દીખી ગઈ સિર્ફ આપણે તરીકે સહી
1: દીખ્યા. બસ ઓ બાત હૈ કે યહાં બેઠે બેઠે વિચાર આયો કે દેખો થે નારી જી કો શક્તિ હૈ એક મહિલા હૈ ઉરા કિતના રૂપ આપણને દેખણ મળે.
0: બિલકુલ સહી
1: એ કલા ઈશ્વર નારીઓ મેં હતી હૈ ચલો અચ્છી બાત હૈ અર ઓ આપ કોમ કરે યા હર ક્ષેત્ર મેં અચ્છી ઉતરે તો આપણે પરિવાર ને ભગા ઉતરે આપો કોણ કહે સકજે કે ભાઈ હો પર જદ ઓ પરિવાર મહિલા રો સમ્માન નહીં કરે તો જગા થોડો દુઃખ હોય
0: દુઃખ હોય.
1: ઓર જકા ઘરો મે મહિલાઓ રો સમ્માન હોય જેથ મહિલાઓ કામ કર રહે હો રો વાવાઈ હોય કે નહીં મોરે ઘર મે તો દાદી જી બઢિયા કામ કર રહે હૈ મોરી માં તો બઢિયા કામ કર રહી હૈ યા ઓર વાસ્તવ મે ઓ કામ એડા જકો નિર્ણય હોય ની ઘર રા જકો એકદમ નિર્ણય એડા હોય કે ઓ મે આદમી ઝટકર તો નિર્ણય કોણ લઈ શકે પર થે દેખો મહિલાઓ કઈ સારી ઇતી હોશિયાર ઓર ચતુર હોય કે ઓ એડા બઢિયા નિર્ણય લે લે કે ઓ આગે આવન વાળો પૂરો પરિવાર સુખી હોય જાવે.
0: બિલકુલ સહી બાત હૈ લેકિન એક ઓર બાત હૈ શોભાબેન કે નિર્ણય લેવણો અક્સર અપોરે તો મહિલાઓ રોજ
1: કોમ હૈ સહી
0: કે મહિલાઓ નિર્ણય લિયા કરે લેકિન ઉએ નિર્ણય મે સહભાગિતા દેવણી
1: હા
0: એ એક મોટો કોમ હૈ અગર ઓર પરિવાર જે દુરે મહિલા રે નિર્ણય રે સાથ મે ખડો રહેવે ને તો ઉએ પરિવાર ઇ કદર ઓર બડી જાય કરે
1: અરે ચાર ચાંદ લગ જાય
0: લેકિન ઉઈ જગા માથે અગર ઉએ મહિલા રે નિર્ણય રે વિરોધ મે ઘર આળા જ બહાર નીકળ જાવે ને તો ઉએરી જણે ઇજ્જત બહાર ઉછળ જાય.
1: સહી વાત
0: તો મહિલા રો આત્મસન્માન જો કોઈ ની ઓય જગા માથે કાયમ અપને આપ બન જાયા કરે ક્યુંકી ઉરા ઘર આળા ઉને સપોર્ટ કરે ઉને સહયોગ કરે ઓર ઉરે નિર્ણય નો કદર કરે ઓર સન્માન દેવી. તો જે મહિલા રે નિર્ણય ને સન્માન દિયો જાવે સિર્ફ નિર્ણય રી વાત કો ની કોઈ ભી કામ કોઈ ભી કામ હો મહિલા અગર બહાર જાઉં ને આસે કહી રહી હૈ કે મને ઈચ્છુક હૈ કે મને કુછ બહાર નિકલ કે કામ કરના હૈ ઓર ઉને ઘર આળા સહયોગ દેવે ઓર ઉને પૂરી તરહ સુ છૂટ દી જાવે કે ઓ જાય કે કામ કરે તો ઉ જગા મથે ઉ એરો આત્મસન્માન ખુદ ભી બણોડો રહે ઓર ઉ ખુદ ભી આપરે પરિવાર આત્મસન્માન બનાઈ કરે. લેકિન અગર એ સ્થે સોચો કે ઓ મહિલા બહાર જવાનું કામ કરવાનો ઈચ્છુક હૈ ઓર ઉને રોક ટોક કી જાવે તો ઉ જગા મથે કી હશે કે ઓ મહિલા ભી મોરે આત્મસન્માન નો વિખેરશે કે મને કોની જવાનું દે ઓ ઉરી વાત ને ચાર જગા કહેશે ઓર ઉરા ઘર આળા ઉરી વાત ને ચાર જગા કહેશે
1: કુલ મિલાય કે ગંદગી હો જશે.
0: હા કુલ મિલાય કે
1: ઈસુ ઈસુ તો અચ્છો હી જગા અગર થોરી બચ્ચી પઢી લખી હૈ કુછ કામ કરનો ચાહે યા બહાર જાય કે અચ્છો કુછ કરનો ચાહે તો ઉને રોક ટોક ભી નહીં કરે ઓર કોઈ જરૂરી કો નહીં કે બહાર નિકલ કે કામ કરે. એક નારી આજ રી મહિલા અગર પઢી લખી હૈ ઓર ઘર મે જ સબ કુછ કરનો ચાહે રહી હૈ તો ઓર ભી અચ્છી બાત હૈ.
0: દેખો
1: ઓર જકો ઘરો રે મહિના મહિલા રો સમાન હોય મહિલા રી વાત ઊંચી રાખી જાય તો ઓ ઘર ઘરોણા બન જાવે.
0: બિલકુલ સહી સહી વાત હૈ બિલકુલ થોડી
1: ઓ ઘરોણા ઈ જ તો બને કે જકો એકદમ થે દેખો તો કઈ ઘરો મે બુઝુર્ગ મહિલાઓ યહાં બેઠી હોય અમને માનો યહાં તો ઉરી હર કોઈ ભી વાત કોઈ ટાળે.
0: મેં સબસે મોટી એ વાત દેખી કે જકે મહિલા મે બુઝુર્ગ મહિલા રી વાત નો સારા સન્માન દેવી ની ઓ ઘર પારિવારિક એકતા સુધી જુદા સુ ચલે
1: ઓર બહોત બઢિયા લાગે સમાજ મે ભી મારો નામ અચ્છો આગે આગે આવણ વાળી જે પેઢી હશે ને કે ના થે ઉ વર્ષો કી અરે ઓ તો બઢિયા
0: પેઢી રો નામ લિયો છે
1: આગે આવણ પેઢી દર પેઢી હો એક ભાવના બઢિયા ઉ રો જો સંદેશ હે જો બઢિયા જાવે
0: બઢિયા જાવે ઓર અસલ મે શોભાબન એડે પરિવારો ને દેખ કે મન ભી ખુશ હોય ઓર બીજો કી હોય કે પરિવારિક એકજુટતા જ તુમારી દેખાઈ દેની તો બીજો આદમી ઉંગલી ઉઠાવ તે ભી સંકોચી છે કોઈ વો માથે ઉંગલી કોની ઉઠાઈ શકે ઓર અગર કે કોઈ મોરે ખિલાફ જાની તો પરિવાર એકજુટતા સુ એક સાથ ખડા દિખે ને તો મતલબ વો તો એક સામને આદમી ને હિલા દેવણ જેડી વાત હે કે આજ રે ટાઈમ મે કોણ
1: ઇકઠા રહે ગુંજન બેન કે અગર એક નારી રો સન્માન કોઈ પરિવાર કર રહ્યો હે તો ઉ રે કિતના સારા ફાયદા આપો બતાઈ દિયા
0: સ્તંભ બદાઈ બન જાવે મહિલા
1: બન જાવે તો મહિલાઓ ને ચાહીજે કે ઓ એડે પ્રશંસા રે લાયક બને એડે સન્માન રે લાયક બને ઓર આપરે પરિવાર નો એડો બઢિયા બોન્ડ કે ચલે કે પરિવાર મે કેરી મજાલ કે થે ઓ ઉરી વાત ના ટાળે.
0: હે સહી વાત
1: ઓર જત પરિવાર હિલ મિલ કે ચલે ખુશી ખુશી માહોલ હોય જાણો તો કી હોય ઓથો નો ઠાઈ જે ફૂટરો સિક સંગીત બજે તો આપરે સબ ઘર આળા બેઠે ઓર આરામ સે ગીત સુણે ઓર પ્રેમ સુરેવે તો ઓ પરિવાર એક તરીકે રૂ પરિવાર કોન કહી જે ગુંજન મેં સ્વર્ગ બન જાવે.
0: બિલકુલ તો એ સ્વર્ગ નો આપવા ભી થોડો સિક બનાવો ઓર આપરે પરિવાર મે ભી જો આપરી સખ્યા આપણે સુન રહી હે મન ભી સંગીતમય માહોલ મેં લઈ જાઉં.